રાત્રિ વેલે તે દેવાન સજાઈ કે સજે હોય દેવાનંદ શબ્દ કીર્તન ગુરૈતિહાસિક લડીવાર કથા વિચાર શ્રી પૌડિયાનંદ સાહેબજી કે પાઠ કી અરદાસ હૈ જી અખર વાદા ઘાટા ભૂલ ચૂક માફ કરની આપ જી આન દે દર તે સમૂહ સાધ સંગત દી હાજરી દર પ્રવાન કરની તિલ ફુલ ભેટા